0: 있죠.
1: 아, 한다다 나 인스타그램 탐타바 짤루바. 아두두기 브레이크 아무 러우레. 아꼬마다 나 아무 이놈마 러우레 파탄자세. 시다나 아무 거기 미스 인터내셔널 퀸세. 탈랭이 파타야다 빵톡바세. 시다 시다 아이나 마땅 그래 브레이크 러우게 하게 러우자키.
0: 아두니 마야마 야마 하이네키바 리라 야오라키드리가다 러우는 코다바노도 그래 아무나 라이크덤버기 니가 하이버주 따자키바도 다비리바 마야마서 강닝암거니 하이네 칸세디 마야마길란니 나 망기보다 미치에 탐험레이다바 동동자키바마 땅두니 아도 아가사이디션 사나락바시다 아티스 사이버시디 동안동안바 람달레이라가소 아이부밤비바 짜마기마농다 아돔 마리후다랄레이라소 따라마디 아이기마땅다농아이다솜레이람가도이니하이나칸제 에브리 프로페션 다이즈바타레 아도 솜바크리티시즘 기마땅시디 가마이나 아티스트모이나 핸들도비바케
1: 세세 하디 코밥통나 보호나가 잡네 하디 오디언스나 하디 에낭기 에리아도 아도 기탕 손마말레 하이도 나 누시다 바기지나 때바 하이디 헨나 에비 캐릭터 사라고 맞던다 프로테타나 아두부 하이디 원 타임 엑스페리멘탈 거 토피 바나타바 하이디 파타 비사바 오게라 헤로인 오게라 마마 사보 오게라 코미키 오게라 디 델렌 오게라 하이디 에비 캐릭터 싱세 하이디 스크립트 싱 앤 디 디렉터 싱나 앤 아티스트 싱시다 하이디 눔 스테레오 이나 헤로이니코 마바니 하이 캡셋 비다 좀 사라고 토키 바나타바 하이디 퉁코이나 롱 라스팅 웨버스 슈퍼 세탈 액터 고마스 헤레바 하이디 수망이라기 오이나 소지 koi leheuriba ndia koi gi tarobin droqua ani me ma dia ima ima ha koi nasu ima ka we ani lila gi oina mo koi so di barsetal oi bagi ne ba ani na ha di barsetal se tum o handing artist ma yam da ma ha di sa gi asoi ba tuti tam ma ga hai aduga ha di hanjan hanjan tau tara ga di atum ha di man dialog delivery da soi boy gera acting ya da pakta boy gera adu itum tap na tam sem dor pa ngam ni kan ja
0: amorom da asoi ba hai birak pasina gi sem tok phong gi room ma di bibi ri ni adu makeup ta la kan da khoi gi sumang li la gi artist moina taw makeup se ta sing na yam phase du ga saksi pura on han ba su ngam me na kan ja ba si se dom lila se yaurak pa da gi thanda dom tam ja khri ra na tra ga ha na ga makeup si gi tong an da course ma fashion designing chat pi room to na ta ba ga di le
1: adu di cha cha ते हैदी साना सेल्फ मेकअप से जम जगोई सारी गाय दगी हैदी सेवन सिस्टर यारिंग आ दगी जम टौजर ए द लीला दे आ पमा चम द सो हैदी मतम दते अखोय ना हा ओय बनीना हैदी अप टू डेट मेकअप की मारम दगे हेने खंगी अन मतम दते लैराम बा हैदी अखोय ने हान यम ने बसे तमो याय मा होय दैदी बोय मा कुमन दैदी दे तारो बि होय मो याम मिना बा मतम द हैदी मोय नि मतम दुगी मोयना मोयना थाइन द सीजनल पर मेकअप स्टाइल दो अदे जम सीजनल लैम अदे ना अखोय ने इमा होजिक सखला बनी द सीज हपसन सी साना टेक आई लास से sensi and the see backup se lazy cantora ga hiramoti ibani naga tok ta singa thora ga santi store and phone number za lai na mi ba and ma tan dugi advance over pot ti khoi ahla man sing da dom hai bi and do ga hoi dom khoi na go bok ta oi na hai bi hen ima hoi do hai de moina lila da khoi gi oza oi za tara ga su khoi na oi na makeup ki line da di khoi na ka tang advance over da bani ka naga lila ai ke tang da ka na ke topic ge
0: Pazana tone na baga na honda mina bado.
1: Punna hadi tim waktu punna pazal pa mina bado.
0: Adonga sai de wari nungai me am sa basida. Hen nungai na bai tare me am na di dialogue kum basini am hen tani gam duise. Ado pam zawa dialogue ma tang film da gi bu oi ba so ma tau biram.
1: Sumang lila de gen ta zara ge handa ki pang toki ba festival sida I say second best supporting actress bibi re. Anjai to da ina tano bi na hadi character ma kunzaki anto anto da gi mata mata zara ge
2: तो खाई ना तासे हाय रे बढ़िया कोई निंटा मगीला ना होगा तब बढ़े खा देगी होगा का नोपो अमरी नोप चुकी हिंगों की सरुआ से नंदा ना लाऊँगा ने अकोई यों खाई मा याक तब नहीं मरा का सीधा अकोई तामों ने साबी बा कोई आतुंगी यों दा अकोई ने नोंगा है ना लेटो का तबा ना साउनिंगे पेंदरे हाय दुना बुराउ थरा� Thank you.
0: I was your brother. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm
1: sorry. I'm sorry. I'm sorry.
3: I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. Amadi actor Bises Huiremga Unaduna Wariwatai Saba Unaduna Wariwatai Sanabi Kibi Gaitri Sarangthem Nasigi Oinadi Naharogi Khonjel Thauram Lanthokchaba Matang Asida Losinjari Thauram Tabiram Libapumna Makpu Priyanka Huining Shumbamna Amukkahanna Khurumjari Naharol gi khonjal tabire Akashwani Imphal Hauzik Silong degi relay da awang nongpok langgi pau tawa phangbiragani
4: آداب خبرنامے کے ساتھ میں ارجمند علی خان پہلے اس وقت کی خاص خاص خبریں

0: 아니 왜 텔레폰 동두디 숨미들 시대.
1: 아이 동동.
0: 예.
1: 손에 동네 되네.
0: 가난다 우리 배들.
1: 뭐 목질에 떨어 보니.
2: 까리야. 너스 떨어 유디야.
1: 어이 아가씨. 너희 개새. 아이 로실래게.
0: 아이
1: 나 더게 나 더게.
0: 감독다리 뭐.
1: 나 이따 더게.
0: 아이비오.
1: 아이지 엄마 시남.
3: 아이 딱비오.
1: 낭나 미기 누피시. 레스토랑에 부실래가 콘딩 탕면에 얼어버니나 누피시 낭나 럭실럭.
3: 까리. 아이 롱아 모이.
1: 롱아 모이.
3: 롱아 모이.
2: 까리 뱅아 모이 두이바.
3: 아이. 아이디 낭실 샤비 니칼 코르브니 낭니 모오일레메 아이러블 송모이
2: 아이디 나고너리타 바 송아멩아 마로 파알고 실레르노
3: 바리오네 토르지 보이보 프란로이레드라 이디
1: 다우다우
0: 이모
1: 낭나 뿌야노 바샤 띵나 얌 농시나 럭신저르바 루홍고브누 피세 마 나앙앙 오이 비비레 키레카리키 탁자 거질라로 보소 다우다우나 물럭신미로네
0: 까이 까이 이모 아이디 누 피타 켈레이나 아토브 누파모게 로이네나 레스토랑 생각가 콜딩 탐이나라가 마와 아이나 모나 로바
3: 아니 너네 떠오르지 뭐
1: 아니 너왜 공덕들
0: 아이 러브 송어 뭐 이봉아
1: 나 지원한가 말아이
3: 아이 가만
1: 너도 너 송어 말아이
0: 일밤을 러브 송어 뭐
1: 나 너희는 만든가 말아이
0: 아이 송어 뭐
1: 또 아이 오늘 러브 카이라게
0: 예
3: 아이 버리네 누나 하나도 뭉바사리네 버리네
1: 너너너나 한 모델 러브 버리나 한 거우 버리나 दौदौ दै बेभारंत खुरमजारी जाय जाय जाय
0: हाय हाय
1: अनि शुभदलौ पनि ननंगना दिसो ननंगना
3: दौदौ
1: बेभारंत
3: खुरमजारी
1: तखे लैबु या मनेगी मांगा खुद पार हे चिंगन पुबाय बसा फजदे अदुना आई आई गाद फममगे याम बरीना थेम लौदले पुसिन बिरौ को आई चले
3: आई करी नोने
2: दाजियो
3: के नोने
2: नंग आई स्लोब सुंगमेंगा मरो
3: आई कयारा कना हाय गई लौ बंग मोइने
2: ngamare kona
3: ngamoy
2: Hanuba, nang jai lo bunga meroy da.
0: Kaya,
2: ay lo bunga meroy da ba?
0: Nang na topo nupa magalon na restaurant sanga ka, golden tangin narula ka, nang wai na mo na lo ba?
3: Ayong topo rin yung wau rin eh.
2: Na ba ni na sulaw ha bayad ba ni na? Ay di sit hang bayad eh. Hasi kibi di ato da ay lai da bayad eh da.
3: Hi hi.
0: Ay.
3: Sa to sa kini lo do kini
0: mo. Ay bunga. Nang ay ko, nang check kiyaroy.
3: Kado na.
0: Nang ay na nang mo alpudag dandi pika tori ni.
3: Kaya ino na tori si mo mo dandi.
0: Nang na ay ino pita kailay po restaurant na pusalaga golden tangmin na pagkita mag ay na nang mo alpudag dandi pika tori ni.
3: Kakari ka mo dandi.
0: Ay, lao ay na min nasi kaya nung ay te lao ay wasay buksam mo lao.
3: Ha, tinunod nung kaya lao.

0: ગંગી ધોરમ તાબીરે તાબીરી વસી આકાશવાણી ઇમ્ફાલની
1: શિદે યામ નાના
2: દાસિન ખૈગા એચઆઈવી ટેસ્ટ તોરુગે દોબ
1: કૈગી નનાબાની દે એચઆઈવી ટેસ્ટ તોદોઈદે
2: ઇબાની લોહો મગી અહન મસેન હાઈના ખરે અદા ઇબાની એચઆઈવી ટેસ્ટ તો થોસેના હાઈના રંબા
1: નબાની દે યામ કુઈરે દાઈને ખંગનારકપા અદુગ કૈગી નો એચઆઈવી ટેસ્ટ તોદોઈદે નબાની ગીસે અમના અમબુ યામ થાજના દબઈ વાનીને
2: અદૈ નતેદા HIV test tok tokduna HIV lei natraga lei te na khangto pa haiba sa yamna phaba thabak ni
3: masi hakjang phana leiba amadi akhoi ani gi tumgi pinsi gi damak ni
2: aduna HIV test tokduna isagi HIV status khangto pa haiba sa routine health check up gi saru amo hela dabane
1: aisu HIV test tok tok ni nge duda kai huma positive oira ga di mayamna khangoi dro
2: HIV test tok ba haiba sa confidential ni aduga nangi test ki result da mata da haido adu nangna aids ki maram da hena khanginga badi hiv helpline number 1097 da call to salo adagi aku pamaro loina khangani chalake ko
4: lomi singi numai raba paujel magul leiraba machal anina punsel laga semba bullet gr phang biragane bullet gr chaibana lauda tarak pamarek mana konchen bi maruchik pi utong taba masung wahik pu line up phan batanatana matam kuina nga thoktuna thambanga me bullet gr chaibi tuna lobu nga thoktuna thambiyu asing balomi oibiro kaubiraganu bullet gr phangpham hildan house governor road pauna bazar amadi adomgi manak nakpa hidak yon phamsing
5: Blood cancer maruena acute lymphoblastic leukemia lying laba matungda cancer cell kaya yamni yauri khangdokna ba measurable residual disease test asi northeast ta ahan boina the blessed diagnostics na miyam gi damak tawza ba hujare blood cell lising taragi manungda ama fawba yaujagadi miyoe du MRD negative ni haina logani test asi gi matengna karigumba cell ama natraga amadagi hena phanglagana MRD positive ni positive oirba miyoe du treatment makha chathagani multiple myeloma MRD manipur da ahan boina hujare masigi mathakta WBC ka hena wangkhalak palai chronic myeloid leukemia si diagnosis taunana bagi damak BCR ABL mutation test tangai fadana taudaba yadi test asi manipur da ahan boina the blessed diagnostics ta tawzari loinana makhal kayagi hematology test sigzu tawzari the blessed diagnostics porompath infar
4: Manipur Women's Cooperative Bank ke Niputaruk Subachahi ge members sing ge oiba mipham lagli ba July ge tang kuntaruk nongmai ching nimita JN Manipur Dance Academy Khoyathung Imphal da pangthok chergani